0: અભિયાન રાતે કરીજી કાર્યવાહીમાં પકડીજી અફીમરો બાજારમાં મોલ 75 લાખ રૂપિયા બત્તોમાં નીચ્યો હૈ. ઉપ નાર્કોટિક્સ આયુક્ત નરેશ બુંદલ બતાયો કે આ અફીમ ગેરકાનૂની તરીકા બાડમેર લે જઈ જા રહી હી. સતર્કતા જાગરૂકતા સપ્તાહ રાતે પ્રદેશમાં ભાંત ભાંતરા કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હૈ. આરે જરીએ લોગાને સાયબર ઠગી અર મની મ્યુલ ખાતાને બારામાં જાણકારી દી જા રહી હૈ. આજ પાલીમાં રાજસ્થાન ગ્રામીણ બેંક રી ઓર ઊંઝાક જગાવણ રો કાર્યક્રમ રાખી છો. ઇણમાં બેંકરા ક્ષેત્રીય પ્રબંધક ભુવન વ્યાસ ડિજિટલ લેનદેન માં સાવધાની રાખણ અર અણજાણ જણાને નિજી જાણકારી ની બતાવણ રી રાયતીની. કોટામાં આજ રાજભાષા હિન્દી કા મહત્વ ઓર ડિજિટલ યુગ મેં ઉસકી સંભાવનાએ મુદ્દા માથે સંગોષ્ઠી રાખી છી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અર કેન્દ્રીય સંચાર બ્યુરો રા ક્ષેત્રીય કાર્યાલય રે ઓરું રાખી જે સંગોષ્ઠીમાં અસરદાર હિન્દી કામ લેવણને બધાવો દેવણ રો સંકલ્પ કરી છો. સંગોષ્ઠીમાં ક્ષેત્રીય આયુક્ત સુધીર બત્રા કહ્યો કે પ્રશાસનમાં વ્યવહારિક હિન્દી કામ લેવણું સાફ ગોઈ અર જનતા સાગર સંપર્ક અસરદાર બણ્યા હૈ. કેન્દ્રીય સંચાર બ્યુરોરા સહાયક નિદેશક રામેશ્વરલાલ મીણા રાજભાષા હિન્દી રા રૂપ અર ડિજિટલ જમાનામાં અમારી બધતી ઉપયોગિતા રી ચર્ચા કીની. શ્રી મીણા કહ્યો કે સોશિયલ મીડિયા ઓનલાઈન શિક્ષા અર એઆઈ રા દોરમાં હિન્દી તકનીક રી મજબૂત ભાષા રા તોરું સામી આ રહી હૈ. રાજ્યપાલ હરિભાઉ બાગડે ભરતપુર રા પહેરા નિશાનેબાજ રુદ્રાંશ ખંડેલવાલને અર્જુન પુરસ્કાર સારું ચૂંટ્યા જવણ પર બધાઈ અર શુભકામનામાં દીની હૈ. મારા સંદેશમાં શ્રી બાગડે કહ્યો કે રુદ્રાંશ નિશાનેબાજીમાં અસાધારણ ખેલ રો દર્શાવ કર રાજ્ય રો માન બધાયો હૈ. ધ્યાનયોગ હૈ કે એક હાદસા રે કારણ પગ ગમાવણવાળા રુદ્રાંશ હિંમત ની હારી અર નિશાનેબાજીને જિંદગી રો મકસદ બના લીનો. વે શૂટિંગમાં 4 દફા વર્લ્ડ રેકોર્ડ બનાયા. વે પેરિસ પેરાલિમ્પિકમાં દેશની નુમાઇંદગી કીની. રુદ્રાંશ સાલ 2023 રા એશિયાઈ ખેલામાં ચાંદી રા 2 તમકા હાસિલ કીના હા. આજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે હૈ. ઓ દિન છાયાંકન કલા રા ઇતિહાસ અર સમાજમાં ઇણરા મહત્વ રો જશ્ન મનાવણને સમર્પિત હૈ. એક અચ્છી તસવીર સમય સમાજ અર ઇતિહાસ રા લમ્હાને હેર રાખે હૈ. પેશ હૈ એક રપટ.
1: એક તસવીર હજાર શબ્દા રે બરાબર વે હૈ. આખી દુનિયામાં કિણી હાદસા કુદરતી આપદા ત્રાસદીરી બાત હો યા મિલન બિછોહ સિયાસી ઘટનાક્રમ કેમરા આ સગળાને કેદ કર યાદગાર બનાવે હૈ. આ લમ્હા અર યાદાને હેર અર રાખણવાલા છાયાકાર રા મહત્વને બતાવે હૈ. હાલાકી સોશિયલ મીડિયા રહી દોરમાં અબ હર હાથમાં કેમરાવાળા ફોન હૈ. આજ સ્માર્ટફોન અર ડિજિટલ કેમરા ફોટોગ્રાફી કલા તાઈ હર એક જણારી પહોંચ આસાન બણા દીની હૈ. વિશ્વ ફોટોગ્રાફી ડે રે મોકે જયપુર રા જવાહર કલા કેન્દ્રમાં કાલું 3 દિન રી ફોટો પ્રદર્શની નજર શરૂ વેલા. ન્યૂઝ ડેસ્ક હું સલેહા ગાઝી.
0: રાખી રે મોકે રાજ્યમાં મહિલામાં અર ટાબરિયા રાજસ્થાન રોડવેઝ રી બસામાં પ્રદેશ રી હદમાં 28 અર 29 અગસ્તને મુફ્ત સફર કર શકેલા. રોડવેઝ રી ઓરું આજ ઈ બારામાં હુકમ જારી કરતિયા છ્યા. હાલાંકી વોલ્વો બસામાં કિરાયો લાગેલા. 27 અગસ્ત રાત 12 બજાઉં 29 અગસ્ત આધી રાત તાઈ ઓસુબિતો મિલેલા. ઈ સારું રોડવેઝ રી બસામાં સીટ રિઝર્વેશન કરાયો જા શકેલા. એ બીચે રાજ્યમાં રાખીરો રંગ નિજરાવણ લાગ્યો હૈ. બાજાર રંગ બિરંગી રાખિયા સજોડા હૈ. ડાક વિભાગ ન્યારા ન્યારા જિલ્લામાં રાખિયા હિફાઝત સાગે પુગાવણ સારું વોટરપ્રૂફ લિફાફાની વ્યવસ્થા કીની હૈ. ત્યોહારાને ધ્યાન રાખતા થકા રાજસ્થાન પુલિસ ઓનલાઈન ઠગી અર ફર્જી ઉપહાર લિંક બચવા સારું સાવચેતી રાખણ બાબત કહ્યો હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અગસ્ત દીતવારને આકાશવાણી પ્રસારિત કર્યા જવાવાળા ખાસ કાર્યક્રમ મન કી બાતમાં વિચાર બતાવેલા. આ હર મહિના પ્રસારિત કર્યા જવાવાળા ઈ કાર્યક્રમ રી 137મી કડી ફેલા. ઈ સારું આપ 28 અગસ્ત તાઈ મુફ્ત નંબર 1800117800 માથે રાય ભેજ શકો હો. નરેન્દ્ર મોદી એપ અર માય GOV ઓપન ફોરમ રે જરીએ ઈ વિચાર ભેજા જા શકે હૈ. આખિર માય ખાસ સમાચાર એકર ફેરુ સુન લી રહો. પ્રદેશ માય નગર નિકાય ચુનાવ રો એલાન. ચુનાવ આદર્શ આચાર સંહિતા લાગુ ભી. 309 स्थानीय निकाय में 9 और 11 से

0: રામ સા. કરસા ભાયા, આજ આપણે બીચ મેં પધાર્યા હૈ ડોક્ટર રામ અવતારજી શર્મા. આપ પ્રોફેસર હૈ પશુધન ઉત્પાદન અર પ્રબંધન કા. આપ પ્રસાર શિક્ષા નિદેશાલય શ્રી કરણ નરેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય જોબનેરુ પધાર્યા હૈ. ઓર આજ આપ બાત કરશા પશુઓ મેં પ્રજનન સંબંધી સમસ્યામાં ઓર સમાધાન કે બારા મેં. તો ડોક્ટર સાહેબ, માકા સ્ટુડિયો મેં આપકો સ્વાગત હૈ સા. રામ રામ સા.
1: રામ રામ સા જી.
0: તો સૌ પહેલી મેં ડોક્ટર સાહેબ આપને ઓય પૂછણો ચાહું કે જો દુધારુ પશુ વે હૈ જો આપણા કાસગાર ઢંડા સાંસે રાખે ગાય ભેંસા, તો આ મેં જો પ્રજનન સંબંધી જો સમસ્યામાં વે હૈ વે ખાસ કુણ કુણ સી હોયા કરે હૈ.
1: કિસાન ભાઈઓ, અપને પશુઓ મેં જૈસે ગાય ઓર ભેંસ મેઇન દુધારુ પશુ અપને કિસાન ભાઈ ગાય ઓર ભેંસ કો જો હે ના પાલતે હૈ.
0: હા સર.
1: ઇસમેં પશુઓ મેં ઉત્પાદન કી જો કમી કા જો સબસે બડા મુખ્ય કારણ હૈ કે પશુઓ કી પ્રજનન સંબંધી વિકાર. જબ પશુ સમય પર જો હે ના ગર્ભિત નહીં હોતા હૈ તો પૂરે બ્યાંત પર ઉસકો જો હે ના દૂધ ઉત્પાદન નહીં મિલ પાતા હૈ, તો જબકિ ઉસકા ખર્ચા બરાબર લગતા રહેતા હૈ. તો પશુઓ મેં જો પ્રજનન સંબંધી સમસ્યા હૈ, દુધારુ પશુઓ મેં ઉત્પાદન કી કમી કા એક સબસે બડા કારણ હૈ. જૈસે ગાય ઓર ભેંસ સામાન્યતા પ્રતિ વર્ષ એક બચ્ચા દેતી હૈ. આપણે કહાવત હૈ કે જો વર્ષ બ્યાવન ગાય ભેંસ હોતી હૈ વો લાભદાયક હોતી, પરંતુ ક્યા હૈ કે હમારે કિસાન ભાઈઓ કી ઉચિત દેખભાલ નહીં કર પાતે યા ઉસકા ઉચિત પ્રબંધન નહીં હોને કે કારણ બહુ સારે પશુ પ્રતિવર્ષ ગર્ભિત નહીં હો પાતે, જબકી કિસાન ભાઈઓ કા ઉસમે ખર્ચા બરાબર લગા રહેતા હૈ ઓર ઇસ તરહ સે ઉનકો નુકસાન ઉઠાના પડતા હૈ. ઇસમે કઈ તરહ કી જો પ્રજનન સંબંધી સમસ્યાએં આતી હૈ ઉસમે જૈસે પશુઓ કા ગરમી મેં નહીં આના, પશુઓ કા બાર બાર ફિરના જિસકો રિપીટ બ્રીડિંગ ભી કહેતે હૈ, ઓર તીસરી તરહ કી બાત હોતી હૈ કે પશુઓ મેં કઈ બચ્ચેદાની જો હોતી હૈ ઉસમેં ગાંઠખા હોના, પશુઓ કી બચ્ચેદાની મેં સંક્રમણ હોના, કઈ તરહ કી ઇસ તરહ કી સમસ્યાએં આતી હૈ જિસસે કી પશુ જો હે ના સાલ ભર મેં એક બાર નહીં બ્યા પાતા, જિસસે કી હમારે કિસાન ભાઈઓ કો આર્થિક હાનિ કા સામના કરના પડતા હૈ.
0: બિલકુલ સા, આપ સહી ફરમાયા. તો સાંસર હૈ વો ટેમ સારું તાવ મેં કોની આવે બી વજહ આ દિક્કત આવે, તો ઈ કા કાઈ કારણ વેર ઇનકી અનટેક કર સકે.
1: કિસાન ભાઈઓ, મેઇન જો કિસાન ભાઈઓ કે પશુઓ કી જો બાત હોતી હૈ, જો અપના ભી ગર્ભિત કી બાત કર રહે કે સમય પર ગર્ભિત હોના ચાહીએ, પરંતુ કઈ બાર પશુ તાવ મેં નહીં આતા હૈ. પશુઓ મેં એક નિયમિત અંતરાલ મેં ગરમી માં આના સબસે અધિક મહત્વપૂર્ણ બાત હૈ. જૈસે કે હમારે ગાય ભેંસો મેં એક ગરમી મધ્ય ચક્ર કા એક સાઇકલ હોતા હૈ, 21 દિન મેં આતા હૈ, એક દો દિન આગે પીછે હો જાતા હૈ. યદિ યે એક નિયમિત અંતરાલ હૈ, કઈ પશુઓ મેં નિયમિત અંતરાલ મેં કઈ એક કારણ હોતે જિનકે કારણ કી વો ગરમી મેં નહીં આતા હૈ, જિસસે કી વો વર્ષ બ્યાવન નહીં રહે પાતા હૈ. જૈસે જન્મ કે સમય પર કઈ જનગો મેં વિકૃતિ આ જાતી હૈ, જો કી આનુવંશિક કારણ ભી હો સકતા હૈ, કઈ બચ્ચેદાની કી ગ્રંથિયો કા અવિકસિત હોના હોતા હૈ. તો ઇસ તરહ કે વિકાર મેં ક્યા કરે કે પશુ ચિકિત્સક સે સંપર્ક કરે કિસાન ભાઈ, ઉસકો જાણે કી ક્યા કમી હૈ, ક્યોંકિ પશુ ચિકિત્સક સે જાંચ કરને પર ઇસ તરહ કી બાતો કા પતા લગ સકતા હૈ. સાથ હી કે કઈ બાર પશુઓ મેં એક જો સબસે બડી કમી જો કિસાન ભાઈઓ સે હોતી હૈ કે સંતુલિત પશુ આહાર નહીં દે પાતે. સંતુલિત પશુ આહાર નહીં દેને કે કારણ ભી ઉનમેં વિટામિન ઓર ખનિજ લવણો કી કમી કે કારણ ભી પશુ જો હે ના ગરમી મેં નહીં આ પાતા. કઈ બાર પશુઓ મેં પ્રજનન સંબંધી જો હાર્મોન્સ હૈ ઉનકા સ્રાવિત નહીં હો પાતે, ઉનકી માત્રા યા ઉનકા સ્તર પશુ કે શરીર મેં એક પ્રોપર નહીં રહે પાતા, જિસસે કી વો ગરમી મેં નહીં આતે. તો ઇન કઈ તરહ કે કારણો સે પશુઓ કી જો હે ના તાવ મેં આને કી એક સમસ્યા હોતી હૈ. ઇનકે પ્રબંધન મેં યહી હૈ કે પશુપાલન ભાઈ અપને પશુઓ કો નિયમિત રૂપ સે જો હે ના સંતુલિત પશુ આહાર ખિલાવે. સંતુલિત પશુ આહાર કા યહી તાત્પર્ય હૈ કે ઉસ આહાર મેં સભી આવશ્યક પોષક તત્વ ઉચિત માત્રા મેં ઉપલબ્ધ હોને ચાહીએ. હર જીવ કો જીને કે લીએ જૈસે કાર્બોહાઈડ્રેટ ચાહીએ, પ્રોટીન ચાહીએ, વસા, ખનિજ લવણ ઓર વિટામિન, ઇનકી પશુ કી આવશ્યકતા અનુસાર ઉનકા સમાવેશ પશુ આહાર મેં હોના ચાહીએ ઉચિત માત્રા મેં.
0: બિલકુલ સાહેબ.
1: મુખ્ય રૂપ સે પ્રજનન કે લીએ તાવ મેં આને કે લીએ જરૂરી હૈ કે પશુઓ કે આહાર મેં ઉચિત માત્રા મેં ખનિજ લવણ મિશ્રણ ઓર વિટામિન કા સમાવેશ કરે.
0: અચ્છા.
1: ક્યોંકિ કઈ તરહ કે જો પોષક તત્વ હૈ પશુ હમારા દૂધ દેતા હૈ, તો વો દૂધ કે મેં ભી ઇસ તરહ કે પોષક તત્વ હૈ જો પશુ કે શરીર કે બહાર આતે હૈ. બહાર સે યદિ ઉનકી સપ્લાઈ નહીં કરેગા હમારા કિસાન ભાઈ, આહાર કે માધ્યમ સે કર સકતે હૈ, તો ઇસ તરહ કી સમસ્યા પશુ કે તાવ મેં નહીં આને કી હોતી હૈ. કઈ બાર ક્યા હોતા હૈ, પશુ તાવ મેં તો આતા હૈ પર કિસાન ભાઈ કો પતા નહીં લગ પાતા હૈ, જિસકો હમ કહેતે હૈ સાઇલેન્ટ હીટ. હીટ મેં તો હૈ પર પશુ કા જો હે ના વો લક્ષણ પ્રદર્શિત નહીં કરતા હૈ. ઇસ તરહ કી સમસ્યા ભી કઈ પશુઓ મેં હોતી હૈ, ઉસકે લીએ પશુ કો એક સાંડ કે સાથ મેં છોડે જિસકો હમારે ટીજર બુલ કહેતે હૈ, જિસસે કી ઉસકા હીટ ડિટેક્શન યાની ગરમી કા પતા લગાયા જા સકે